0: ચાંદલિયો ઉગ્યો રે, લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. અને જો હમણાં જ જોડાયો હો મારી સાથે તો એમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ અને હજુ 7 વાગ્યા સુધી આપ સૌનો સાથ ચાહું છું. અહીંયા આગળ એક નાનકડો મધ્યાંતર જાહેરાતો માટે, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ અને આ કાર્યક્રમનો વિસ્તારપૂર્વક પરિચય આપ સૌને આપીશ.
1: The course is ready. The players are set. Watch as they step up to the tee and go for glory. From booming drives to crucial putts, birdies, eagles and hole-in-ones, every shot could change the game. The tension is rising with every swing as the world's best battle it out. Explore an exciting selection of golf offerings with Hollywood Bets and back your favorites on the fairway. Bet now.
2: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
3: Women's Day celebration of savings at Jayashree's Rivaz. 4 days only. 15% off all saris, punjabis, kurtis and lengas. Jayashree's Rivaz, Springfield, Chatsworth, Kanubia and online.
0: લોટસ એફએમ ની આ અમારી ગુજરાતી ગીત સંગીતની માળા છે. મારું નામ છે આશિત દેસાઈ અને જી હા, સમય છે આપ સૌને થોડો પરિચય આપવાનો. આજના આ કાર્યક્રમમાં બે ખાસ વસ્તુ થશે. એક તો સૌથી પહેલા બધા જ જે ફીચર્સ છે એ બધા જ રજૂ થશે. ધ ફર્સ્ટ વન કમિંગ અપ એટ 6:20, ધ ફર્સ્ટ ફીચર ઓફ ધ ડે ઇટ્સ કોલ્ડ આજનો શું વિચાર, દેટ્સ ધ થોટ ફોર ધ ડે. એન્ડ ધેન અરાઉન્ડ 6:30 વુડ બી શબ્દ કસોટી બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. એન્ડ યુ નો યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. મલ્ટિપલ ચોઇસીસ ફોર આન્સર, એકદમ સરળ, લોટ ઓફ ફન. એન્ડ યા, પાર્ટિસિપેટ ઇટ ઇન ઇટ. એન્ડ ઇટ્સ ધ હોલ આઈડિયા ઓફ પ્લેઇંગ શબ્દ કસોટી ઇઝ બેસિકલી ટુ એન્કરેજ ધ યંગસ્ટર્સ અરાઉન્ડ અસ, યુ નો, મેક દેમ અવેર ઓફ અવર લેંગ્વેજ, અવર કલ્ચર, ધ હોલ થિંગ, યુ નો, ધ આઈડેન્ટિટી, વોટ ઇટ ઇઝ ટુ બી ગુજરાતી, વોટ ઇટ ઇઝ ટુ બી, યુ નો, વોટ ઇઝ અવર કલ્ચર ઓલ અબાઉટ, વોટ ધ લેંગ્વેજ પ્રિઝર્વેશન ઇઝ ઓલ અબાઉટ, એવરીથિંગ અલોંગ દેટ લાઈન. સો ઓફકોર્સ ઇન ધ ફેવરિટ પાર્ટ, માય ફેવરિટ પાર્ટ, Shairis, before I bring the curtains down on this edition of Geet Mala. So that happens at around 10 to 7. And thereafter, the news on top of the hour with Tracy, followed by our talk show between 7 and 9. So ए प्रकार नो आ कार्यक्रम छे. आशा करूँ जो जरूर मने साथ आप शो आमा एक अगत्यनी वस्तु थवानी छे. एक खास संदेश हो for the upcoming major event. Of course, centenary celebration છે શ્રી સપ્તા મંદિરના, તો એનું ધ્યાન કરાવીશ તમને એક વાર ફરીથી. એન્ડ વુમન્સ ડે માટે એક મેસેજ તૈયાર કર્યો છે. બધી જ લેડીઝ જે આપણી લાઈફમાં કેટલું મહત્વ રાખે છે, તો એને એને માટે આશા કરું છું આપ સૌને પસંદ આવશે આ પ્રકારનો કાર્યક્રમ છે. હમણાં આજના દિવસના આવતા ગીતની તરફ ધ્યાન કરીએ અને ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ. આ ગીતનું ગીતના બોલ છે કેસરિયો.

0: કેસરિયો રંગ તને લાગ્યો અરા ગરબા. લોટસના અમારા ગુજરાતી ગીત સંગીતના કાર્યક્રમ પર આપ સૌ સાંભળી રહ્યા હતા. હું આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. તો એ સાથે જ સમય થયો છે આપ સૌની સમક્ષ એક ખાસ વસ્તુ રજૂ કરવાનો. યાર, ઇટ્સ ટાઈમ ટુ ગીવ યુ દેટ અમેઝિંગ મેસેજ. હું આશા કરું છું કે આપ સૌને પસંદ આવશે આ મેસેજ આજનો. અને ટૂંકો, બહુ ટૂંકો પણ નથી, પણ અગત્યનો છે. અને હું આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો કે યુ નો ઇટ્સ મેઇનલી ફોર ધ અપકમિંગ વુમન્સ ડે. And the ladies in our lives, in our world, play an important part, an amazing part, and an essential part. Je apne kahe chhe ke bada mata ji pan, you know, we even pray to Mother Durga, Lakshmi ji, Saraswati ji, ghana bada ne. To eno ena parthi j apne khabar chhe ke, you know, emne su importance chhe apda jeevan ma. તો આ દિવસે માત્ર શુભેચ્છા આપવાનો નથી, પણ આપણા જીવનમાં મહિલાઓનું કેટલું મોટું સ્થાન છે અને તેની કદર કરવાનો દિવસ પણ છે. એક વાત તો આપણે બધા મળીને કરી શકીએ છીએ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વી હેવ ઓલ હર્ડ ધીસ. પરંતુ આજના સમયમાં ઘણી જગ્યાએ સ્ત્રીઓ પોતે જ સફળતાની નવી વાર્તા લખી રહી છે અને ક્યારેક પુરુષોને પણ પાછળ છોડી દે છે. એટલે આજે તાળીઓ માત્ર પુરુષો માટે નહીં, મહિલાઓ માટે પણ જોરદાર જ હોવી જોઈએ. મિત્રો, એક સ્ત્રી અનેક રૂપમાં આપણા જીવનને સુંદર બનાવે છે. તે માતા છે, દીકરી છે, બહેન છે, પત્ની છે, મિત્ર છે, અને ઘણી વખત આખા પરિવારની સૌથી મોટી તાકાત પણ છે. આજની મહિલાઓ ડૉક્ટર છે, શિક્ષિકા છે, વૈજ્ઞાનિક છે, ઉદ્યોગપતિ છે, પાયલટ છે, પોલીસ છે, અને દેશના વિકાસમાં ખભે ખભા મળાવીને કામ પણ કરી રહી છે. પરંતુ આજે પણ ઘણી બહેનો ભણવાની તક, આગળ આવવાની તક અને પોતાનું સપનું પૂરું કરવાની તક સહેલાઈથી મળતી નથી એ લોકોને. તેથી મહિલા દિવસ આપણને યાદ કરાવે છે કે દરેક મહિલાને સમાન અને સમાન માન મળે, સમાન તક મળે, સુરક્ષિત જીવન પણ જરૂર મળે. આપણે આપણા ઘરમાંથી જ શરૂઆત કરીએ. દીકરી અને દીકરા વચ્ચે ક્યારે ભેદ ન કરીએ. ઘરના કામમાં પણ એકબીજાને હાથ બટાવીએ, કારણ કે પરિવાર ત્યાં જ ખુશ રહે છે જ્યારે દરેક વ્યક્તિ ખુશ હોય. તો એક બીજી સુંદર કહેવત યાદ આવે છે, આ વાત કરું છું ને એમાં, કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ પોતે જ આવે છે. આ મહિલા દિવસે આપણે માત્ર ફૂલ આપીને કે શુભેચ્છા પાઠવીને અટકી ના જઈએ. તેના બદલે દરેક મહિલાને માન આપવાનો, તેમની વાત સાંભળવાનો અને તેમને આગળ વધારવા સાથ આપવાનો એવો સંકલ્પ કરીએ. સ્ત્રી માત્ર પરિવારની શાન નથી, તે આખા સમાજની ઓળખ છે. ચાલો તમામ માતાઓ, બહેનો, દીકરીઓ અને દરેક મહિલાને દિલથી અભિનંદન આપીએ આજે. તો હું આશા કરું છું આપ સૌ જરૂર આને ધ્યાનમાં રાખશો અને એ પ્રકારે જ આગળ વધશો. આ જ મારો સંદેશ છે બધા માટે અને મારા મનથી મેં રજૂ કર્યો છે. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હોય. હવે અહીંયા આગળ એક નાનકડો મધ્યાંતર લઉં છું, ત્યારબાદ ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ આવતા ગીતની બાદ.
1: You are listening to Geet Mala. You are listening to Geet Mala. Thursdays 6 to 7 p.m. Thursdays 6 to 7 p.m. On Lotus FM. Ashish Desai. On Lotus FM.
0: લોરિસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા છે એનો એક ખાસ વિભાગ છે જેનું નામ છે આજનો સુવિચાર. હોપ ઓલ ઓફ યુ આર રેડી ફોર ધીસ આજનો સુવિચાર. અને આજનો સુવિચાર એક સુંદર વિચાર છે, હું આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. અને યુ નો ઇટ્સ અ શોર્ટ વન બટ એન એબ્સોલ્યુટલી અમેઝિંગ વન, એબ્સોલ્યુટલી લવડ ઇટ, હેન્સ ઓફકોર્સ આઈ પિક્ડ ઇટ. યુ નો ઇટ શોઝ કો રિલેશન બિટવીન ક્રોધ એન્ડ લોભ. That's what we are talking about. આજે એની વાતો કરીએ કે ક્રોધ અને લોભનો શું મેળ છે, કે એને કેવી રીતે આ બે શબ્દ સાથે બેસે છે. કારણ કે જો ઈચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે. આ એ રિલેશનશિપ છે આ બે શબ્દોનું, કે ક્રોધ અને લોભનું. ઈચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે. સો ફર્સ્ટલી, ક્રોધ ઇઝ એંગર, યુ નો, એન્ડ લોભ ગ્રીડ. સો ઈચ્છા વિશીઝ, યુ નો, વન્સ વિશીઝ. ઈચ્છાઓ પૂરી ન થાય, દેટ્સ અ નેગેટિવ. પૂરી થવું ઇઝ ટુ બી ફુલફિલ્ડ, પૂરું ન થવું ઇઝ રિમેન અનફુલફિલ્ડ. સો ઇફ યોર ઈચ્છા, ઇફ યોર વિશીઝ આર અનફુલફિલ્ડ, તો ક્રોધ વધે છે, એંગર ગ્રોઝ, વધુ છે. સો ઓફકોર્સ ઇફ યોર વિશીઝ ડોન્ટ કમ થ્રુ, યુ કેન બી વેરી એંગ્રી, એન્ડ યુ નો દેટ્સ હાઉ જનરલી પીપલ રિએક્ટ. અને એન્ડ ઈચ્છાઓ, યોર વિશીઝ પૂરી થાય, ઇફ દે આર ફુલફિલ્ડ, તો લોભ વધે છે, દેન ગ્રીડ ગોઝ અપ. ઇટ્સ નેવર ઇનફ, યુ નો, ઇફ યોર વિશીઝ આર ફુલફિલ્ડ એન્ડ યુ ગેટ સમથિંગ, દેન યુ વોન્ટ ટુ કીપ ગેટિંગ મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ ડિફરન્ટ થિંગ્સ. સો દેટ્સ જસ્ટ ધ વે હ્યુમન માઇન્ડ સમટાઇમ્સ ઇઝ. દેટ્સ ધ રિલેશનશિપ બિટવીન ક્રોધ એન્ડ લોભ, બિટવીન એંગર એન્ડ ગ્રીડ. ઇફ યોર વિશીઝ આર નોટ ફુલફિલ્ડ, યુ ગોઈન ટુ બી વેરી એંગ્રી. ઇફ યોર વિશીઝ આર ફુલફિલ્ડ, યુ ગોઈન ટુ બી વેરી ગ્રીડ, યુ વિલ વોન્ટ મોર એન્ડ મોર. સો દેટ્સ વોટ ઇટ ઇઝ, કે ઈચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ. આશા કરું છું આપને પસંદ આવ્યું હશે, અને જો પસંદ આવ્યું હોય તો જરૂર જશો લોટસ એફએમની અમારી વેબસાઇટમાં, એકવાર ફરીથી સાંભળશો, તમારા સ્નેહીજનો સાથે શેર કરશો, અને હું આશા કરું છું આ જરૂર તમે કરશો. હમણાં આજના દિવસનો આ કાર્યક્રમ આગળ વધારું છું, આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું, આશા કરું છું આપ સૌને જરૂર પસંદ આવશે. ગોરી રાધાને કાળો કાન.

ગોરી રાધાને કાળો કાન. આપ સૌ સાંભળ્યા હતા ગીતમાળા પર લોટસ એફએમ ના અમારા ગુજરાતી કાર્યક્રમ પર, ને એ સાથે જ સમય થયો છે શબ્દ કસોટીનો. ઇટ્સ ટાઈમ નાઉ ટુ પ્લે શબ્દ કસોટી. ઇટ્સ અવર વર્ડ ગેમ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. યુ વિલ નીડ ટુ નોટ ડાઉન ધીસ નંબર 0716137803 0716137803. આ નંબર પર તમે તમારા મેસેજ મોકલશો શબ્દ કસોટી માટે. માત્ર એક મેસેજ, એમાં તમારો જવાબ, નામ ને લોકેશન. ઓનલી વન મેસેજ. પ્લીઝ સેન્ડ મી જસ્ટ વન મેસેજ વિથ થ્રી ડિટેલ્સ ઇન ઇટ. યોર આન્સર, યોર નેમ એન્ડ લોકેશન. દેટ્સ ઇટ. એઝ સિમ્પલ એઝ દેટ. સાચો હશે તો હું બધાને કહીશ, નહીં હોય તો આપણું સિક્રેટ રહેશે. આવતા ગુરુવારે ફરી પાછા ટ્રાય કરજો. હમણાં શબ્દ કસોટીને આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌ તૈયાર હશો. ગુજરાતી વર્ડ ખાલી જગ્યા, ઇટ મીન્સ બ્લેન્ક. સો વેર આઈ સે ખાલી જગ્યા, દેટ્સ ધ બ્લેન્ક ઇન ધ સેન્ટેન્સ દેટ યુ નીડ ટુ ફિલ ઇન વિથ વન ઓફ ધ ફોર ઓપ્શન્સ. સો હિયર ઇટ ગોઝ. ગરજે ખાલી જગ્યા, ગરજે ખાલી જગ્યાને પણ બાપ કહેવો પડે. ગરજે ખાલી જગ્યાને પણ બાપ કહેવો પડે. ફર્સ્ટ ચોઇસ કાકા, સેકન્ડ ચોઇસ મામા, થર્ડ ચોઇસ ગધેડા, ફોર્થ ચોઇસ ફુઆ. ગરજે ખાલી જગ્યાને પણ બાપ કહેવો પડે. ઇઝ ઇટ કાકા, ઇઝ ઇટ મામા, ઇઝ ઇટ ગધેડા, ઓ ઇઝ ઇટ ફુઆ? જે તમને લાગે સાચો જવાબ મને લખીને મોકલશો 0716137803 પર. એ દરમિયાન ઓધાજી, વન ઓફ માય ફેવરિટ્સ, ઓલ ટાઈમ ફેવરિટ્સ. ક્યારે પણ તમે મને સંભળાવો, આઈ મે મોસ્ટ લાઇકલી સે યસ, આઈ વિલ લિસન ટુ ધીસ સોંગ.

0: This, yes, as I said at the start of this program, this must be, it has to be one of the favorite songs that I would listen to. If you ask me, most times, more often than not, I would say, yes, I would love to listen to this. Odhaji Re, Mara Wahla Ne Vadhi Ne Kya Jure. And what a beautiful version as well. So, we were listening to this while playing Shabd Kasoti. Asha Karu Jo Aap Sau Ne Bauj Maja Aavi Hashe. Ne response parthi to mane evu j lage che ke badane bauj maja aavi. What a phenomenal response. That's what Shabd Kasoti is about. To get everybody engaged in the Gujarati language and, you know, there'll be questions and there'll be some, મને તો આ યાદ હતું, મને આ કહેવત પણ ખબર હતી કે મને આ શબ્દ પણ ખબર હતો. એન્ડ ધેન યુ વિલ શેર ઇટ વિથ સમબડી ઇન અ હાઉસ હોલ્ડ, સમબડી અરાઉન્ડ યુ. દેટ્સ ધ હોલ પર્પઝ ઓફ લેઇંગ શબ્દ કસોટી. તો આજે જે લોકોના સાચા જવાબ આવ્યા, સૌથી પહેલા એ લોકોના નામ અનાઉન્સ કરું છું, ત્યારબાદ આપણે શબ્દ કસોટીનો ખુલાસો પણ કરશું. પ્રીતિબેન અને યોગીભાઈ પંચાલ ડર્બનથી, મોનિકા હિમેશ ગોવન રેઝવો હિલ્સ અહીંયા ડર્બનથી, આરુષ અને કાયુષ ગોવન રેઝવો હિલ્સ, રેખા રેઝવો હિલ્સ. આજે રેઝવો હિલ્સ વાળા બધા સિક્સર મારી રહ્યા છે, કેટલા બધા, અને એ પણ બધા એક સાથે. Then we have Indira Desai, Louis Tricard thi sacho jawab che. Geeta Desai, also from Louis Tricard. Maya Taylor, Lanesia. Jaya from Effingham in Durban. Bhavish and Dina Harilal, Edenweald. Dhiren Panchal, PE thi. Anjana Solanki, Lanesia thi. Kush Palsania, Cape Town. Mrs. Mahale, Johannesburg thi sacho jawab api raha che. I also have correct answer from Malbarton. Jagdish Bhai Govan. Varsha from Oakdean. And thereafter, Rajesh, Kirti, Mansi, Yashu, Mishka, all from Centurion, Harshil and Hemadri, Centurion thi, Isha Shalcross, Hansa Ben Amanzim Toti, Amrat Desai, Santon, Tarunika Mirbank, Bharti Ben Desai, Morningside, Santon, Indira Thakur C, Toronto, Tyarbad, Manju Ben Patel, Veera Jiram, Dhansukh Bhai, Cape Town thi. ચંદ્રાવતી ઘીવાલા, એમ્બરફિલ્ડ, સેન્ચુરિયન, ઇબાન, મોઝામ્બિક થી, વિશાખા અને નિલેશ, અજીત દેસાઈ ફેમિલી અમશલાંગા, રતિલાલભાઈ અને ભાનુબેન કેપટાઉન, મોહિની કેસન, યુટન હેગ, અરુષા અને નેહા હરિલાલ ડર્બન નોર્થ. આઈ હેવ કોઈકે મને અલગ જ જવાબ આપ્યો છે જે ઓપ્શનમાં નહોતો, બટ થેન્ક યુ વેરી મચ, તમે ભાગ લીધો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. દેન આઈ હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ ફ્રોમ ભાનુબેન ગુણવંત જગા, કેપટાઉનથી સાચો જવાબ આપી રહ્યા છે. ત્યારબાદ જ્યોતિ કાલિદાસનો સાચો જવાબ છે, કસ્તુરી ઇઝ ગોટ કરેક્ટ. એન્ડ આઈ ઓલ્સો હેવ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ My mom, all the way Mumbai થી પણ સાચો જવાબ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. શબ્દ કસોટીની ચર્ચા કરશું પણ આ થોડી જાહેરાતોની બાદ.
1: Spinners on Kiss celebrate a major milestone. The online gaming powerhouse from Hollywood Bets now offers over 3,000 games. Spinners on Kiss boasts unbeatable diversity and range, featuring a wealth of games from across the gaming spectrum. Over 35 of the world's top game design studios feature in the sizzling slots on Spinners on Kiss. Gripping graphics and sublime sound ensure the most immersive gaming experience imaginable. Play now. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp help to 076 675 0710.
2: You are listening to Geek Mala. On Lotus FM.
3: Ashu Desai.
2: On Lotus FM.
0: લોર્ડ્સ એફએમની આ ગીતમાળા છે, આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. તો ગીતમાળાનો સાચો જવાબ આપવાનો સમય થઈ ગયો છે, ગીતમાળાનો નહીં, શબ્દ કસોટીનો સાચો જવાબ આપવાનો સમય થયો છે. ગીતમાળાના આ કાર્યક્રમ પર અધૂરી કહેવત કંઈ આ પ્રકારની હતી કે ગરજે ખાલી જગ્યાને પણ બાપ બનાવવો પડે. ખાલી જગ્યા ઇઝ બ્લેન્ક, દેટ્સ અ બ્લેન્ક યુ નીડેડ ટુ ફિલ ઇન ટુ મેક ધીસ અ કમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. ફર્સ્ટ ઓપ્શન કાકા, સેકન્ડ ઓપ્શન મામા, થર્ડ ઓપ્શન ગધેડા, ફોર્થ ઓપ્શન ફુઆ. કાકા એટલે અંકલ ગુજરાતીમાં, પણ આપણે આપણા પિતાજીના ભાઈ. મામા અંકલ, મમ્મીના ભાઈ. ગધેડા ડોંકી, ફુઆ પપ્પાની બેનના હસબન્ડ, એવી રીતે. સો ધીઝ આર ધ વન્સ, ઘર જે ખાલી જગ્યાને પણ બાપ કહેવો પડે. So what basically, let me give you the correct answer. And the correct answer is ghadeda. Ghar je ghadeda ne pan baap kehvo pade. Why? And it's, you know, it's a simple one. Ke garaj hoy tyare ayogya vyakti ne pan apde maan apvu pade. Like, you know, apde apda bapa ne apie, apda dada ne apie, mata ji ne apie, badda ne. માં બાપને જે આપણે સ્થાન આપીએ, જેટલું માન આપીએ, ઘણીવાર કોઈ ગધેડા જેવો માણસ હોય ને એને પણ આપણે એટલું જ માન આપવું પડે. વાય? કારણ કે ગરજ છે. રાઈટ નાવ વી નીડ ધેટ પર્સન, રાઈટ નાવ વી નીડ ધેટ પર્સન ટુ ડુ એન્ડ રિઝોલ્વ સમથિંગ અર્જન્ટ, મે બી ફોર સમબડી, મે બી ફોર ધ બેટર ઓફ ધ વર્લ્ડ, મે બી ફોર ધ ગ્રેટર ગુડ ઓફ ધ સોસાયટી, ઇન ધ સેન્સ દેટ ઇટ કેન ડુ વિદાઉટ સમબડી જસ્ટ કોઝિંગ અ ન્યુસન્સ એન્ડ હરાસિંગ એવરીબડી, યુ નો. સો ઇટ વુડ અપ્લાય ઇન સમથિંગ લાઈક દેટ, કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. તો આ આજની શબ્દ કસોટી હતી. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે, અને આવી હોય તો જરૂર સાંભળશો. લોટસની વેબસાઇટ જઈને અમારા પોડકાસ્ટ સેક્શનમાં ઘણી બધી બીજી વસ્તુ, ઘણા બધા શોઝની પણ સાંભળવા મળશે. તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરશો. તો હમણાં આજના દિવસનો કાર્યક્રમ અહીંયા થોડો આગળ વધારું છું, બટ જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર. ન્યૂઝ કમિંગ ઓન ટોપ ઓફ ધી આવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ ટ્રેસી, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. પણ એની પહેલા, બિફોર દેટ, શાયરીઝ આપની સાથે હું શેર કરીશ. તો જરૂર સ્ટે ટ્યુન ફોર દેટ. હમણાં આજના દિવસનું આવતું ગીત, રાધા ખોવાઈ.

રાધા ખોવાઈ લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આજના કાર્યક્રમનું સંગીત પણ આપ સૌને પસંદ આવી રહ્યું હશે. અત્યાર સુધીનું બહુ જ થોડો સમય બચ્યો છે, એસે અબાઉટ 15 મિનિટ્સ રિમેનિંગ બિફોર આઈ યુ નો ધ પ્રોગ્રામ ઇઝ ફિનિશ્ડ એન્ડ દેન યુ ગોઈંગ ટુ ન્યૂઝ એન્ડ દેર આફ્ટર ધ ટોક શો. સો લેટ્સ મેક ધ મોસ્ટ ઓફ ઇટ. ગોઈંગ ટુ અવર નેક્સ્ટ સોંગ દેર આફ્ટર ધો is one of my favorite sections of this program. It's called Shairi, sections che Shairi nu ane be mane pasand aavi che aaje aap sauni sathe share karvano chu. Aasha karu chu aapne pasand aave. Pa hamna aajna divas nu geet Satrangi Re. Arijit Singh na kante.

0: You are listening to Geekmala. You are listening to Geekmala. On Lotus FM. Ashu Desai. On Lotus FM.
1: લોટસ એફએમ ની આ અમારી ગુજરાતી ગીત સંગીતની માળા છે અને સાથે જ આજના દિવસનો આ છેલ્લો એક સેગમેન્ટ છે. હું આશા કરું છું આપ સૌને પસંદ કરશો. ઇટ્સ વન ઓફ માય ફેવરિટ વન. સો એન્ડ ઇટ્સ કોલ્ડ શાયરીઝ, યુ નો દે આર સ્મોલ. બે છે આજની શાયરીઓ, આશા કરું છું આપ સૌને પસંદ કરશો. ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ. ઇટ્સ અ બ્યુટિફુલ વન, વેરી પ્રોફાઉન્ડ. જસ્ટ લિસન ટુ ઇટ એન્ડ યુલ અગ્રી, આઈ એમ શ્યોર. ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ કે સપના તૂટે તો અવાજ નથી આવતો, સપના તૂટે તો અવાજ નથી આવતો, પણ આ પડઘા જિંદગી ભર સંભળાય છે. સપના તૂટે તો અવાજ નથી આવતો, પણ આ પડઘા જિંદગી ભર સંભળાય છે. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ કે જિંદગીને પણ વાંસળી જેવી બનાવો. વાંસળી, યુ નો, આપણે જે વાંસળી વગાડે, જિંદગીને પણ વાંસળી જેવી બનાવો. છેદ ગમે તેટલા કેમ ન હોય, પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવા જોઈએ. જિંદગીને પણ વાંસળી જેવી બનાવો. છેદ ગમે તેટલા કેમ ન હોય, પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવા જોઈએ. આશા કરું છું આપ સૌને આ પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો એકવાર ફરીથી સાંભળશો, તમારા સ્નેહીજનો સાથે શેર કરશો. લોટસ એફએમની વેબસાઇટમાં જઈને પોડકાસ્ટ સેક્શનમાં જરૂર આપને સાંભળવા મળશે. હમણાં આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. ઊંચી તલાવડી.

લોરિસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા છે. મારું નામ છે આશિત દેસાઈ અને જી હા, આપ સૌની અહીંયા રજા લેવાનો સમય થઈ ગયો છે. ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય એન્ડ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીત માળા. ડોન્ટ ફોરગેટ, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ એટ 7 o'clock એન્ડ ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. હું ફરી પાછો આપ સૌની સાથે મુલાકાત કરીશ આવતા ગુરુવારે ઠીક સાંજે 6 વાગે. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, શુભરાત્રી, અને પ્રભુનું કીધું કર્યા કરશો, કર્મ કર્યા કરશો ફળની આશા વગર. આજના દિવસના આ છેલ્લા ગીતો આશા કરું જો આપ સૌને પસંદ આવે. ઇટ્સ અ ડબલ પ્લે, જરૂર પસંદ આવશે મને ખબર છે, કારણ કે દે આર બ્યુટિફુલ સોંગ્સ.